ગરમી વયસ પણ પ્રોગ્રામ બોઝાન એમ પ્રોગ્રામિક પ્રોડ્યુસર છે વસીમ ફારૂક જો આકાશવાણી શ્રીનગર સ્ટેશન સાંજે 2 મે આલાનો કર્યો અને ઇંતજાર.